0: એના બદલે બી કિંમતી ટીમ હે કેમ કે આણા સમય મે કિસાન ભાઈ જે બી નર્સરી લગાડવા ચાહી રહ્યા હો તો ઈ બી આ સમય જરૂરત હકો હે. આજે આપણે વાત કરે કિસાન ભાઈ બેગન ની મિર્ચ ની નર્સરી તૈયાર હળતી કરે. કિસાન ભાઈઓ દીકો બેગન મિર્ચ ની આપણે નર્સરી લગાડતી વખત ઘણી વાતો નું ધ્યાન રાખવું જરૂરી હે. ખાસ કરીને બીજોનો ચુનાવ ને ઉચિત તાપમાનની મિટ્ટીની તૈયારી ને નમીનો વિશેષ કરીને ધ્યાન રાખવો હે. કિસાન ભાઈ સ્વસ્થ ફસલ હરું આપણને પ્રમાણિત બીજે ઉન્નત બીજે કામે લેવું હે. હંમેશા પ્રમાણિત ને રોગ પ્રતિરોધક કિસ્મનો ચયન કરીને બુવાઈ થકી પેલે ઉપચારિત કરવું ઘણું જરૂરી કેમ કે સ્વસ્થ ફસલ હરું આપણે બીજનો ઉપચાર કરવો જરૂરી હે. કિસાન ભાઈ તાકી બીજ ઉપચાર થકી આપણને ફફૂંદજનિત રોગો થકી બચાવ મળી જાય. ઠીક છે, બેગન ની યા મિર્ચ ની નર્સરી હો યા ફસે ફસલ હે આપણે કઈ બી સોયાબીન વગેરા હે મક્કા વગેરા હે કોઈ બી ફસલ આપણે બુવાઈ કરી રહ્યા હો તો બીજ ઉપચારિત જરૂર કરીએ કિસાન ભાઈ તાકી એને ઘણો ખારો આપણને ફાયદો મળી જાય. તો કિસાન ભાઈ આપણે બેગન મિર્ચ ની વાત કરી રહ્યા તો એની બદલે સહી સમય તાપમાન જરૂરી હે. બેગન મિર્ચ ની વાત કરા તો બીજ ને અંકુરણ હરું 20 ડિગ્રી થકી 30 ડિગ્રી ની વેસી તાપમાન સબ થકી અચ્છો માને એ અચ્છો રહે તાપમાન રહેવો જરૂરી હે. બીજું કિસાન ભાઈ નર્સરીનો ધ્યાન આપણે હરતે રાખવું હે કેમ કે નર્સરી આપણે લગાડવી થકા હે ચાહે બેગન ની હો યા પછી સબ્જી ની હે મિર્ચ ની હે તો કાંઈ બી નર્સરી આપણે લગાડે તો એને મેં ધ્યાન હરતે રાખવું હે. નર્સરી બનાવતે વખત ધ્યાન રાખે કિસાન ભાઈ કે નર્સરી હંમેશા ધૂપવાળી જગ્યા ઉપર જળ નિકાસી ની અચ્છી સુવિધા રહેવી જોઈએ. ક્યારી ને જમીન થકી લગભગ 15 સેન્ટીમીટર ઊંચાઈ ઉપર રાખે ભાઈ ક્યારે આપણે બનાવી રહ્યા હે એને વખત બી આપણને ધ્યાન રાખવું જરૂરી હે કારણ કે જમીન થકી છટીલી નેરે. બીજું મિટ્ટીનો મિશ્રણ બી રહેવો જરૂરી હે કિસાન ભાઈઓ. જે વખત આપણે નર્સરી તૈયાર કરી રહ્યા હે એને વખત મિટ્ટીનું મિશ્રણ જરૂરી હે. ક્યારે મેં સડી હોય આપણે જે ગોબર ની ખાદ હે એ રેત ને મલાવી તાકી મિટ્ટી હે અચ્છી ભૂરભૂરી ને ઉપજાઉ બનેલી રહે. ખાસ કરીને આ બેગન મિર્ચ ની આપણે નર્સરી તૈયાર કરો એના વખત. એના બાદ બોવા થકી પેલે મિટ્ટી મેં જે બી ફફૂંદ નાશક થકી ઉપચારિત જરૂર કરે કેમ કે ઉપચાર કરવા થકી આપણે ઘણી ખારી ફસલ હે બચી લીધે. કિસાન ભાઈઓ બેગન મિર્ચ ની વાત કરી રહ્યા કહે તો એને મેં સિંચાઈ નમી નું ધ્યાન રાખવું ઘણું જરૂરી હે. નર્સરી તૈયાર કરી રહે એને મેં ક્યારે આપણે તૈયાર કરી રહે તે ક્યારે મેં નમી બનાવી રાખવા હારું બદલે ફવારા રોજ ક્રેન થકી હલકી સી સિંચાઈ કરે. ધ્યાન રાખે કિસાન ભાઈ કે પાણી નો બહાવ તેજ નહી કરે કેમ કે તેજ બહાવ થકી આપણે જે બીજ નાખ્યું હે યા બેગન નું હે યા મિર્ચ નું હે યા કોઈ ફસલ નો હો તો તેજ બહાવ થકી આદુ બીજ હે બહી જાયગા. તો અહી વાત નું વિશેષ કરીને આપણે કિસાન ભાઈ ધ્યાન રાખે. બીજું કીટ રોગ નિયંત્રણ જરૂર કરે કેમ કે આવી જે બેગન મિર્ચ હે એને મેં કીટ નિયંત્રણ રોગો નું નિયંત્રણ જરૂર કરવું. પૌધોને શરૂઆતી મેં રોગો થકી બચાવ હરું સમય ઉપર જેવી ક્યાં રાસાયણિક કીટનાશકોનો છિડકાવ જરૂર કરે જે ફસલ હે એનો બચાવ થઈ શકે. બીજું કિસાન ભાઈ આપણે નર્સરી બેગન મિર્ચ ની કરી હે પોછાલા તૈયાર કર્યું હે તો એને મેં પત્તર થકી યા પ્લાસ્ટિક થકી ઢાંકીને રાખી જે વખત સિંચાઈ કરે એના વખત ભાઈ છિડકાવ કરે તાકી જે બીજ હે એ કુટાઈ નહી જાય બેહી નહી જાય. ઉગતે સમય તક ભાઈ આની વાત નું વિશેષ કરીને ધ્યાન રાખે કેમ કે હવે આ ખરીફ ફસલ નો હે જ્યાં પાણી પડેગા એને બાદ આપણે જે બી પૌધે એ રોપાઈ બી કરેગા આ જરૂર ધ્યાન રાખે નર્સરી રોપાઈ બી કરી શકે ને. હવે આ હવાનો ટીમ હે તો કિસાન ભાઈઓ આજ તો આપણે સૂટર પડે કાલે અનાજ ટીમ માટે હવારે ફેરી મળેગા. રામ રામ રામ રામ.
1: कार्यक्रम खेती की बात यहीं पर संपन्न हुआ. प्रातः के 6:50 हुए हैं. लीजिए प्रस्तुत है आदिवासी लोक संगीत. इस कार्यक्रम में आज आपको सुनवा रहे हैं लक्ष्मणनाथ और साथियों द्वारा गाए कुछ लोकगीत.

ગડકરી કહ્યું કે ઉચિત નિશાન, લેન માર્કિંગ અને અંડરપાસ બનાવણ સાગે અંતરરાષ્ટ્રીય માનકાના મુજબ સડક એન્જિનિયરિંગ કામ લેવણ રી કોશિશ કરી જા રહી હૈ. શ્રી ગડકરી સડકા માથે હિફાજતને વધાવો દેવણમાં જનતારી ભાગીદારી વધાવણ અને મોટર ગાડિયા ચલાવણ વાળાઓ યાતાયાત નિયમોની પાલના કરણ રી અરજ કીની. વે લોગાઓ સડક હાદસામાં જખમી વેવણ

0: समय ऊपर निर्धारित करे कि सही समय पर अगर बुवाई थी तो आपने બમ્પર પેદાવાર મળી શકે તો એના બદલે કિસાન ભાઈને આપણે હું કહેવું ચાહું કે આનો વાસ્તવિક સહી સમય બુવાઈનો કયો હે
1: દેખો મક્કા બદલે વેંતે આપણે કઈ ભી સીઝન મે કરી શકે ખરીફ મે ભી કરી શકે રબી મે ભી કરી શકે જાયદ મે ભી કરી
0: બિલકુલ બિલકુલ
1: આપણે ત્રણે ટાઈમ મે મક્કા કરી શકે નથી કરી શકતા એમ પેદાવાર ભી આપણે અચ્છી મળે જેસે કે આપણે ખરીફની ફસલ કરવી હોય તો આપણે જૂન જુલાઈના મહિના આવી લેવા
0: જી જી
1: ઠીક હે રબી ની કરવી સરદી એમ કરવી ઓક્ટોબર નવેમ્બર ના છ મહિના કામ ના આવેલા
0: અચ્છા
1: એને વાય તમે અગર જાયદ ને અંતર્ગત કરો તો ફરવરી માર્ચ
0: બરાબર
1: ભાઈ આપણે થોડો ઘણા તરીકા થી સમય નો તરીકો ધ્યાન રાખવા તો આપણને પેદાવાર ઓર ભી અચ્છી મળેગા
0: બિલકુલ જગજીભાઈ પણ આજે ચોમાસાની ખેતી હે એક પ્રકાર નો જુઓ એમ કેવાય
1: એ તો કિસાન ભાઈ
0: અચ્છો પાણી પડી જો તો પેદાવાર અચ્છી થાય
1: સહી વાત
0: ને કમ પાણી પડ્યું તો કિસાન ભાઈ ની કિસ્મત ની વાત હે બાકી એમ પાછી
1: પણ પાણી વધુ પડે તો મક્કા ને એટલો નુકસાન નથી થતો
0: એમ
1: મક્કા ને મક્કા તમારે અચ્છો વ્યવસ્થિત જ થાય
0: બિલકુલ
1: પાણી થી મક્કા નુકસાન નથી થતો
0: એટલે આપણે બાપાડા હબ ગણીને
1: બેઠો હબ ગણીને બેઠો આપણે મક્કા જ જતા થઈ
0: જગજીભાઈ એ બતાડો કે દેખો આ આપે બુવાઈ ની કિસ્મે તરીકા હે સહી સમય થકી બુવાઈ કરાવી એ બતાડ્યું હોય किसान भाई अगर बुवाई ने विधि अगर ध्यान में रखें तो एना विधि ने बारे में आप कई कहो चाहो कि किसान भाई कया प्रकार की विधि अपना भी सके
1: जरूर जरूर केम ने बताड़ेगा ने भी કેમ કે આનમી હું કે કતાર ની આપણે દૂરી ધ્યાન માં રાખવી જોઈએ
0: જી
1: પોદર જે કતાર આપણે કરે એની દૂરી જે પોદર ઉભી રહે આપણે આ જે બુવાઈ કરી રહ્યા પોદર ની એની દૂરી એને એના બીજ ની ગહેરાઈ જેસે હું તમને બતાડું કતાર ની દૂરી હવે એક કતાર થી બીજી કતાર ની દૂરી 60 થી 75 સેમી રહેવી જોઈએ
0: અચ્છા અચ્છા
1: હા એને વાય પોદર ની દૂરી જેસે કે પોદર ની વાત થઈ ગઈ તો 20 થી 25 સેન્ટીમીટર ના અંતર રાખી મેં કે આપણે એને બુવાઈ કરવી
0: દૂરી
1: ગહેરાઈ ગણત અગર આપણે બીજ લમસમ 4 થી 5 સેમી ને છે ગહેરાઈ માં બીજ જવા જોઈ
0: ને છે ઊંડો
1: ઊંડો જવા જોઈ
0: અચ્છા
1: તો એ હોણા વચ્ચે થી આપણે કેમ કે જેટલા હોય હું તમને આજે બતાડી નો 4 થી 5 સેમી એના અનુસાર આગળ આપણે બીજ બોવા તો એનું અંકુરણ છે
0: બિલકુલ બિલકુલ દેખો જગજીભાઈ આ તમે જે બુવાઈ ની વિધિ બતાડી હે એ અમારા કિસાન ભાઈ એને થોડુંક એક વખત ફરી બતાડતો
1: હું બતાડતો
0: દેખી
1: પહેલો પોઈન્ટ તમે ધ્યાન રાખો કતાર ની દૂરી કતાર દેખી કતાર ની દૂરી 60 થી 75 સેમી રેવી જોઈએ એક કતાર બે કતાર એક બીજા
0: કતાર એટલે લાઈન
1: બિલકુલ
0: બિલકુલ
1: હા ઠીક છે એને આપણે જે પોદન બુવાઈ કરી રહ્યા બીજ બુઈ રહ્યા તેને બીજ ની જે દૂરી રહેગા એ 20 થી 25 સેમી નો અંતર રહેવો જોઈએ
0: એક બીજ બીજા બીજ ની દૂરી હે 20 થી 25 સેન્ટીમીટર
1: રહેવું જોઈએ
0: ઠીક
1: છે ફેર હું તમને ગહેરાઈ ની વાત કરી દઉં કે જેટલી આપણે 4 થી 5 સેમી ની ગહેરાઈ માં અગર બીજ બોવા
0: ગહેરાઈ એટલે આપણે ઊંડો
1: ઊંડો
0: બરાબર
1: જેટલો ઊંડો રોપોગા એટલો આપણે અંકુરણ બીજ નું બની જાય
0: બિલકુલ બિલકુલ સહી વાત હે રંજીભાઈ આ તો તમે બહુ અચ્છી જાણકારી આલી રહ્યા હો પણ કિસાન ભાઈ ને ઘણા વખત આપણે એમ કે કિસાન ભાઈ નો જે વેરી હે ખરપતવાર હે
1: ખરપતવાર
0: હે એને બાદ રોગ હે એવું કઈ લાગી જાય તો કિસાનભાઈ એને નુકસાન ઉઠાવવું પડે
1: નુકસાન
0: આના બદલે કિસાનભાઈ એવી કઈ પ્રક્રિયા અપનાવે કે એવું બહુ કરી શકે છે આનાથી બી બચી શકે
1: જરૂર જરૂર દેખો બીજેને આપણે ખરપતવાર થી એની સીઝન થી બસાવવા બદલે આપણને ઉપચાર તો કરવા જ પડેગા
0: એમ
1: જેસે કે એમ માની સારો કે આપણને અચ્છી કિસ્મ ના બીજ લઈ લેતો
0: જી
1: એક એકડ માં આપણને લમસમ 7 થી 8 કિલો બીજ કામ લાગી જાય 8 થી 8 કિલો ગ્રામ પ્રતિ એકડ બીજ લંગા આપણને અચ્છી પેદાવાર
0: મળેગા
1: બીજો નો ઉપચાર કરવા બદલે આપણને જેસે કે ફફૂંદી લાગી જાય આમનું લાગી જાય એના બદલે થોડી બહુ આપણને દવાઈ નો છિડકાવ કરવો જોઈએ
0: બિલકુલ બિલકુલ ને આના મેં ખાતર બીજ નું કઈ વ્યવસ્થા પાતી
1: ખાતર બીજ નાખવું પડે ને કેમને નાખવું પડે ખાતર બીજ બી નાખવું પડે મોટાજી કે એ રોગ આપણે જેસે કે દેશી ખાતર હોય તો દેશી ખાતર થી કીધે ઓર બી બઢિયા પેદાવાર થાય પૂરક આપણે કમ જ નાખવું
0: બિલકુલ જૈવિક વિધિ થઈ
1: જૈવિક વિધિ થી
0: ઠીક હે સાહેબ આજકાલ તો કિસાન ભાઈ ને હર જગ્યા સલાહ એ જ મળે જગજીભાઈ કે આપ જે ખેતી કરી રહ્યા હોય જૈવિક વિધિ થકી ખેતી કરો એમ
1: સહી વાત હે
0: પણ કિસાન ભાઈ વધારે ને બમ્પર પેદાવાર લેવા બદલે આ કીટનાશક હે જે રાસાયણિક ઉર્વરક હે એની માત્રા ખૂબ નાખી જાય ને કિસાન ને વાસ્તવ માં પેદાવાર તો ખૂબ મળી રહી હે
1: પેદાવાર
0: પણ ગુણવત્તા ખતમ થઈ
1: ગુણવત્તા જગા ની ગુણવત્તા ખતમ થઈ
0: બિલકુલ
1: જગા ધીરે ધીરે ખતમ થઈ
0: જગા આપણી
1: નુકસાન કરે ખેતર નુકસાન થઈ
0: હા
1: એના બદલે આપણે કઈ નથી કરવું તમે તો સાલાના ભર મેં કઈ બી વાળા બુવાઈ કરો એના પેલા 5 થી 6 ટન ગોબર
0: ઉકડવાળો
1: એ નાખો તમે પછી
0: એના થકી બમ્પર પેદાવાર કિસાન

0: ને રજીભાઈ જો આજકાલ તો બમ્પર પેદાવાર લઈ જાય છે ને આપણે કિસાનભાઈને સલાહ બી આપણે કે દેખો જૈવિક વેદી ખેતી કરો, કેમ કે આજકાલ તરી તરહની બીમારીઓ થઈ રહી
1: છે. સહી વાત.
0: તો એને બીમારીઓનું મુખ્ય કારણ જ કેનું કે આપણે
1: રાસાયણિક ગોળ
0: લાગે. તો એના બદલે જાતે જાતે બી કિસાનભાઈને આપણે એક સલાહ એ હું આપી શકો કે તમે દેખો પેદાવાર તો લઈ જાઓ, ખેતીની મહેનત કરી રહો, પણ આગપાવાળી જે પીઢી છે આપણી એને બદલે સુરક્ષિત રાખવા બદલે આપણને આ રસાયણ થકી દૂરી બનાવીને આપણને આ જૈવિક વિધિ અપનાવવી પડેગા.
1: હા, સહી વાત. જેટલો થાય એટલી ઘડી રસાયણનો પ્રયોગ કમ કરો, દવાનો છિડકાવ કમ કરો, જેટલો થાય એટલો આપણે જૈવિક ખાતનો ઉપયોગ કરો.
0: આ જો દવાઈએ જે છિડકાવ કરે મહેંગો મહેંગો બીજ લાવે
1: પાછો,
0: મેં આરામે અગર કઈ બીમારી થઈ જાય તો મહેંગા પ્રકારની દવાઈ લાવીને છિડકાવ કરે તો આપણે તો કિસાનભાઈને કહે કે આપણા આ પ્રકૃતિ મેં જે એવા જેમ કે લીમડો હોય
1: સહી વાત,
0: એની લીંબુડીયાનો રસ કડવો થતો તમે આમ જાનવર મરી જાય જીવ.
1: સહી વાત, સહી વાત. એ
0: એવા ઉપાય બી તો કિસાનભાઈને
1: ઘણા ઉપાય જે આપણો એ કરી શકે, પણ એ અપનાવતા
0: છાતનો છિડકાવ,
1: છાતનો છિડકાવ,
0: લીંબોડીનો છિડકાવ,
1: જૈસે કે જૈવિક ખાતર જ
0: માની ગૌમૂત્ર હે પાછું,
1: ગૌમૂત્ર હે
0: બતાવે,
1: ઘણી ઘણી ચીજે
0: જૈવિક વિધિ કહેવા,
1: હોય જૈવિક વિધિ કહેવા.
0: બિલકુલ બિલકુલ. તો દેખો આજે આ ફરા ઉપર આવ્યા ને આ અમારે મક્કાની ઉન્નત કિસ્મે એની બુવાઈ હાથે કરવી, કેમ કે કિસાનભાઈને આપણે બુવાઈનો સમય આવી ગયો પાછો, અને કુછ ઠેકાણે તો બુવાઈ થઈ બી ગઈ પાછી
1: થઈ ગઈ,
0: ફિર ભી આપણે સ્વરા ઉપર આજે વાત કરી અને કિસાનભાઈ અગર આને સાંભળીને અમલ મેં લાવીને કામ કરેગા નિશ્ચિત ફાયદો,
1: જરૂર ફાયદો થાય, ફાયદો થાય.
0: જગજીભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલી બઢિયા જાણકારી આપી, એના બદલે રામ રામ.
1: રામ રામ.
2: પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના.
3: મિલેગા પેન્શન કા સહારા, કૃષક ના હોગા બેસહારા, જુડેગા ખુશિયો સે નાતા, કટેગા સુખ સે બુઢાપા, સુરક્ષિત હોગા અન્નદાતા, સુરક્ષિત હોગા અન્નદાતા.
2: પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના સે લઘુ સીમાંત કિસાનો કા ભવિષ્ય હોગા સુરક્ષિત,
4: ઓર 60 વર્ષ કી આયુ સે 3000 રૂપે માસિક પેન્શન હોગી સુનિશ્ચિત,
2: 55 રૂપે સે 200 રૂપે કી માસિક કિસ્ત દેકર પ્રવેશ કર સકતે હૈ. 18 સે 40 વર્ષ તક કે કિસાન
4: ઇસ અંશદાયક યોજના મે સરકાર દેગી બરાબર કા યોગદાન.
2: સભી કિસાન ભાઈ બહેન ઇસ યોજના કે લાભ કે લિયે જન સેવા કેન્દ્ર મે જાએ
4: ઓર અપના નિશુલ્ક નામાંકન કરાએ.
2: પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના, અન્નદાતા કે પરિશ્રમ કો સંબળ, પેન્શન સે સુરક્ષિત ઉનકા ઘર. કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા જનિત મે જારી.
5: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का FM माहिर चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हो आकाशवाणी बांसवाड़ा का अपना FM माहिर चैनल. आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के, NEWSONAIR AIR. आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल. याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR. हमें रहेगा आपके फीडबैक का इंतजार. नमस्कार.

શરૂઆત કરી હૈ. કિસાનભાઈઓ, આનો રાષ્ટ્રવ્યાપી મુહિમનો ઉદ્દેશ્ય જે હૈ મિટ્ટીના સ્વાસ્થ્યને સુધારવું હૈ ને ખેતીની લાગતને કમ કરવું હૈ તાકી કિસાનોને અધિકથી અધિક ફાયદો થઈ શકે. આણા અભિયાનના તહત કિસાનભાઈઓને જાગૃત થઈને કદમ ઉઠાવવા પડેગા. સંતુલિત ઉર્વરકોનો ઉપયોગ આપણને કરવો પડેગા. જેમ કે મિટ્ટીની જાંચ કરાવો અને ખબર પડી જા, એના અનુસાર આપણને આ સંતુલિત ઉર્વરકોનો ઉપયોગ કરવો પડેગા. એક હે વૈજ્ઞાનિક સમાધાન. કૃષિ સમસ્યાને જે બી આવે આ સમસ્યા કૃષિના કામને, એનામે વૈજ્ઞાનિકો દ્વારા આપણને સમાધાન શોધવો પડેગા. આપણે તરફથી કાંઈ ઇલાજ કરે તો કામ નથી આવતું, પણ કોઈ અનુભવી કિસાન હો, અનુભવી વૈજ્ઞાનિક હો, જાણકાર વ્યક્તિ હો, એની સલાહના આધાર ઉપર આપણે કામ કરેગા તો નિશ્ચિત ફાયદો થઈ શકે. એક પ્રાકૃતિક જૈવિક ખેતીને આપણને બઢાવવા લેવો પડેગા. કિસાનભાઈઓ, દેખો, જળ સંરક્ષણ તકનીકના હાથે આપણને આ કામ કરવું પડેગા. સરકારી ઉપક્રમ ને યોજનાઓ થકી આપણો જોડાવ રાખવું પડેગા. કિસાનભાઈઓ, જે સરકારી યોજના ચાલે હૈ એની યોજનાની જાણકારી આપણે લેવી પડેગા. કેમ કે આવી જે યોજનાએ ચાલી રહી એ આપણે કિસાનોના હિત બદલે હે, તો આપણને આવી યોજનાઓની જાણકારી રાખવી પડેગા. ને જાણકારી લઈને પછી આપણને આ ઉપક્રમ અપનાવવો પડેગા. ને નકલી ઉત્પાદનોની પહેચાન કરવી પડેગા. નકલી બીજો, નકલી કીટનાશકો યા ઉર્વરકની અસલી પહેચાન કરીને આપણને કામને લેવા પડેગા. તો કિસાનભાઈઓ, આ જે હૈ ખેત બચાવ અભિયાનના તહત આ જે પ્રકલ્પ હૈ એને પ્રકલ્પને આપણે અપનાવીને પાસે કામ કરવો પડેગા. કિસાનભાઈઓ, દેખો, વાતે તો અગાડી બી જારી રાખેગા, પણ આ હંજવેના ટાઈમને સોરો પૂરો ભજો તો ખોય ને આપ સબ જાણતા હોય કે વાલજીભાઈ તો વાતે સોટ્યા વાતે જ કરી રહે. તો કિસાનભાઈઓ, આજે એક બઢિયાસો સોરા ઉપર પહેલા ભાઈને ભજન સંભળાવો ને ભજનને હાથે આપણે પાસે બીજી વાત કરાવું.

કેટલો બઢિયા ભજન આપણે સાંભળ્યું હોય ને, સંજે વિના ટાઈમે આવો ભજન થાય તો જે આપણે ખેતરની તનની થકાન હે એ થકાન તો દૂર થશે, અને સાથે સાથે થોડો થોડો ભક્તિનો જે માર્ગ હે એના માર્ગ ઉપર બી આપણે હેલવાનું મન થાય હે. કિશનભાઈ હવે કાર્યક્રમનો ટાઈમ તો ધીરે ધીરે પૂરો થઈ જાય, પણ આપણે કિશનભાઈએ નિવેદન કરે કે દેખો ખેતીને સાથે સાથે આપણે જે આય વધારવા બદલે અન્ય ધંધા હિ એને બી આપણને કરવા પડેગા, એનામે આ અવરાણા માનસૂનની ક્ષેત્ર મે માનસૂની મોસમ મે આપણે સબ્જીની ખેતી જે આ સમાસાના સમય મે જે થાય હે જેમ કે ટમાટર હે બેંગન હે આવી સબ્જી બી આપણે થોડી થોડી કરી શકાય જે આપણે ખુદ બી સ્વાસ્થ્ય

બઢિયા અને બહેતર રહેગા ને સાથે સાથે આપણે એને અધિક માત્રામાં થાય તો દેશીની બી આપણી આર્થિક આમદની જે હે એને આપણે સુદૃઢ કરી શકે તો ખેતીને સાથે સાથે આવી સબ્જીઓની ખેતી બી આપણે કિસાનભાઈ કરી શકે. હવે આ કાર્યક્રમનો ટાઈમ પૂરો થઈ ગયો તો આજે તો વાલજીભાઈને આજ્ઞા આલો કાલે સ્વરા ઉપર ફરી નવી જાણકારી સાથે આપણે મળંગા એ આવ્યું.